0: 31 બેઠકો પર આગળ છે, જ્યારે તેનો સાથી સીપીઆઈ 14 બેઠકો પર આગળ છે. કેરળ કોંગ્રેસ 5 બેઠકો પર આગળ છે, ભાજપ 2 બેઠકો પર આગળ છે. પુડુચેરી વિધાનસભાની 30 બેઠકો માટે મતગણતરી કેન્દ્રશાસિત પ્રદેશના 6 નિયુક્ત કેન્દ્રો પર કડક સુરક્ષા વ્યવસ્થા હેઠળ ચાલી રહી છે. કુલ 30 બેઠકોમાંથી 17 બેઠકો માટે વલણો મળ્યા છે. શાસક એઆઈએનઆરસી 9 પર આગળ છે, ભાજપ અને કોંગ્રેસ 2 અને 1 બેઠકો પર આગળ છે. એઆઈએડીએમકે અને ડીએમકે 1-1, અપક્ષ અને અન્ય 3 બેઠકો પર આગળ છે. મુખ્યમંત્રી એન રંગસ્વામી થટ્ટનચાવાડી મતવિસ્તારથી તેમના નજીકના હરીફ કોંગ્રેસ પક્ષના વી વેથિલિંગમથી આગળ છે. 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણીના વલણો મુજબ ભાજપના પ્રવક્તા શહેજાદ પુનાવાલાએ કહ્યું છે કે ભાજપ પશ્ચિમ બંગાળમાં ઐતિહાસિક જીત તરફ આગળ વધી રહ્યું છે. આકાશવાણી સમાચાર સાથે વાત કરતા તેમણે કહ્યું કે ભાજપ રાજ્યમાં પહેલીવાર સરકાર બનાવવા જઈ રહી છે.
1: पश्चिम बंगाल में भारतीय जनता पार्टी की एक ऐतिहासिक जीत की ओर हम लोग बढ़ चुके हैं और वहाँ पे हम लोग 180 भी पहुँच सकते हैं. ये पहली बार होगा पश्चिम बंगाल में भारतीय जनता पार्टी की सरकार बन रही है और इसके साथ ही अंग बंग कलिंग मतलब कि हमारी सरकार बिहार में, हमारी सरकार बंगाल में और हमारी सरकार उड़ीसा में और पूर्वोत्तर के लिए बहुत बड़ी उपलब्धि होगी. असम में भी अगर आप देखो तो हमारी तीसरी बार सरकार बन रही है.
0: આ દરમિયાન ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટી સીપીઆઈએ દાવો કર્યો છે કે કેરળમાં પરિણામ તેમના પક્ષમાં આવશે. કોંગ્રેસના પ્રવક્તા પવન ખેરાએ કહ્યું કે આ શરૂઆતના વલણો છે અને ટૂંક સમયમાં આખું ચિત્ર સ્પષ્ટ થઈ જશે. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ નાયડુએ જણાવ્યું હતું કે તાજેતરના ચૂંટણી પરિણામોમાં એનડીએનું પ્રદર્શન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં લોકોનો વધતો વિશ્વાસ દર્શાવે છે. શ્રી નાયડુએ કહ્યું કે પરિણામો એનડીએના વિકાસ પરના ધ્યાન અને વિકસતા ભારતના તેના વિઝનને સમર્થન આપે છે. તેમણે ઉમેર્યું કે આ જોડાણ લોકોની આકાંક્ષાઓને પ્રતિબિંબિત કરે છે અને સબકા સાથ સબકા વિકાસ સબકા વિશ્વાસના સિદ્ધાંતને અનુસરે છે. 5 રાજ્યોમાં 7 વિધાનસભા મતવિસ્તારોમાં પેટાચૂંટણીઓની મતગણતરી પણ ચાલી રહી છે. અત્યાર સુધી મળેલી માહિતી અનુસાર ભાજપ 5, જ્યારે કોંગ્રેસ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી 1-1 બેઠક પર આગળ છે. કર્ણાટકમાં દેવનાગરી, દક્ષિણ અને બાગલકોટ વિધાનસભા મતવિસ્તાર, મહારાષ્ટ્રમાં બારામતી અને રાહુરી મતવિસ્તાર, ગુજરાતના ઉમરેઠ, ત્રિપુરામાં ધર્મનગર અને નાગાલેન્ડમાં કોરીડાંગ વિધાનસભા મતવિસ્તારનો સમાવેશ થાય છે. કર્ણાટકના દેવનાગરી, દક્ષિણ મતવિસ્તારમાં ભાજપના શ્રીનિવાસ ટી દાસ કરિયપ્પા આગળ છે, જ્યારે ત્રિપુરાના ધર્મનગર મતવિસ્તાર માં ભાજપના જહર ચક્રવર્તી લગભગ 9,000 મતોની લીડ જાળવી રહ્યા છે. ગુજરાતમાં ઉમરેઠ બેઠક ઉપર ભાજપના હર્ષદ પરમાર 12,000થી વધુ મતોથી આગળ છે. મહારાષ્ટ્રમાં રાહુરી બેઠક પર ભાજપના અક્ષય શિવાજીરાવ કરડેલે આગળ છે, જ્યારે નાગાલેન્ડના કોરીડાંગ વિધાનસભા મતવિસ્તારમાં ભાજપના દાઓચિયર ઇમચેન આગળ છે. કર્ણાટકના બાગલકોટ મતવિસ્તારમાં કોંગ્રેસના ઉમેદવાર ઉમેશ હુલપ્પા મેટી 11,800થી વધુ મતોથી આગળ છે, જ્યારે મહારાષ્ટ્રમાં બારામતી મતવિસ્તારમાં એનસીપીના નાયબ મુખ્યમંત્રી સુનેત્રા અજીત પવાર આગળ છે. બિહારમાં રોહતાસ જિલ્લામાં આજે સવારે થયેલા માર્ગ અકસ્માતમાં 5ના મોત અને 7 ઇજાગ્રસ્ત થયા છે. અહેવાલ અનુસાર આરા મોહનિયા રોડ પર બેલવૈયા મઠિયા ગામ પાસે બસમાંથી મુસાફરો નીચે ઉતરી રહ્યા હતા, ત્યારે પાછળથી ઝડપી ગતિ આવી રહેલા એક વાહન તેમના પર ફરી વળ્યું હતું. ઇજાગ્રસ્તોને સદર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં એક વ્યક્તિની હાલત ગંભીર હોવાના અહેવાલ છે. જર્મન ચાન્સેલર ફ્રેડરિક મર્ઝે કહ્યું અમેરિકા ઉત્તર એટલાન્ટિક જોડાણમાં તેનો સૌથી મહત્વપૂર્ણ ભાગીદાર છે. આ અગાઉ તેમણે પશ્ચિમ એશિયા સંઘર્ષને લઈને રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ટીકા કરી હતી. તેના પ્રતિભાવમાં અમેરિકાએ જર્મનીમાંથી તેના 5,000થી વધુ સૈનિકો પાછા ખેંચવાની જાહેરાત કરી હતી. શ્રી ફ્રેડરિકે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું કે ઈરાનને કોઈપણ સંજોગોમાં પરમાણુ શસ્ત્રો મેળવવાની મંજૂરી આપી શકાય તેમ નથી. આઈપીએલમાં આજે મુંબઈ ઇન્ડિયન્સનો મુકાબલો મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે લખનૌ સુપર જાયન્ટ્સ સામે થશે. મેચ આજે સાંજે 7:30 વાગે શરૂ થશે. ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેને ફરી એકવાર અલગ સરના ધાર્મિક સંહિતાની માંગણી ઉઠાવી છે અને 2027ની વસ્તી ગણતરીમાં તેનો સમાવેશ કરવાનો આગ્રહ કર્યો છે. તેમણે આ સંદર્ભમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રાજ્યપાલ સંતોષકુમાર ગંગવારને પત્રો લખ્યા છે. 5 રાજ્યોની વિધાનસભાની મતગણતરીમાં અત્યાર સુધીમાં પશ્ચિમ બંગાળ, આસામ અને પુડુચેરીમાં ભાજપના ગઠબંધનની સરસાઈ, તમિલનાડુમાં ટીવીકે અને કેરળમાં કોંગ્રેસ ગઠબંધન આગળ. 5 રાજ્યોની વિધાનસભાની પેટાચૂંટણીમાં ગુજરાત સહિત 5 બેઠકો ઉપર ભાજપ આગળ, કોંગ્રેસ અને એનસીપીની 1-1 બેઠકમાં સરસાઈ. બિહારમાં રોહતાસ જિલ્લામાં આજે સવારે થયેલા માર્ગ અકસ્માતમાં 5ના મોત. જર્મનીના ચાન્સેલરે કહ્યું કે ઉત્તર એટલાન્ટિક જોડાણમાં અમેરિકા તેનો સૌથી મહત્વપૂર્ણ ભાગીદાર. અને આજે મુંબઈ ઇન્ડિયન્સનો મુકાબલો મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે લખનૌ સુપર જાયન્ટ સામે થશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
2: આકાશવાણી મુંબઈ.

0: ઈશ્વર શું છે ખબર પડી માણસ થયા પછી, અને શબ્દોની કિંમત સમજાઈ આકાશવાણીમાં આવ્યા પછી. બરાબર ને સચિન?
1: વાહ વાહ વાહ, બહુ સરસ કીધું બેન.
0: આપ સાંભળી રહ્યા છો 100.1 FM ગોલ્ડ ખરા સોના, કાર્યક્રમ છે ગીત ગુર્જરી. આપની સાથે છે આજે
1: આપનો દોસ્ત આરજે સચિન વજાણી
0: અને હું તરુલતા કરોડિયા. અમારા બંનેના તમામ શ્રોતા મિત્રોને સસ્નેહ નમસ્કાર. અને જ્યારે શબ્દની વાત થાય ત્યારે આપણા સાહિત્યકારોને કઈ રીતે ભૂલાય, અને એમાં આજે બે સાહિત્યકારોને યાદ કરવાનો દિવસ. બરાબર ને સચિન?
1: બરાબર બેન. પણ બેન, આ જ વાતને હું એક અલગ રીતે રજૂ કરવા માંગુ છું. હું કદાચ એમ કહીશ કે મારી કલમ મારા પછી મારી સાક્ષી પુરશે, મારી કલમ મારા પછી મારી સાક્ષી પુરશે, મારા એ શબ્દો કાલે મારી હાજરી પુરશે.
0: ક્યા બાત
1: છે દરકાર મને બસ એટલી, છે દરકાર મને બસ એટલી કે મારી ગેરહાજરીમાં મારી જગ્યા કોણ પુરશે.
0: અરે વાહ, પણ આ શેર તારો છે?
1: હા, મેં પોતે લખ્યો છે.
0: વાહ વાહ, ક્યા બાત સજીન વજાણી.
1: થેન્ક યુ થેન્ક યુ. પણ બેન, કહેવાનો મતલબ મારો એટલો છે કે કોઈ પણ સાહિત્યકાર હોય, નાટ્યકાર હોય કે કોઈ પણ સર્જક હોય, એમના માટે એ વાત ઘણી જરૂરી હોય છે કે તેમની હયાતીમાં તો આપણે તેમની પ્રશંસા કરીએ છીએ, તેમના સર્જનના વખાણ કરીએ છીએ, પણ તેમની ગેરહાજરીમાં શું? જો કોઈ પણ સર્જકના સાહિત્યને કે તેમના સર્જનને તેમની ગેરહાજરીમાં યાદ કરવામાં આવે ને, તો ક્યાંક ત્યારે જ આપણે માની શકાય કે તેમના સાહિત્યને તેમના સર્જનને આપણે સારી એવી પુણ્યતિથિએ યાદ કરી રહ્યા છે, તેમને સ્મરી રહ્યા છે. અને એવા જ મારા જે બે સાહિત્યકારોની વાત કરી છે, જેમાં એકની વાત આપણે થોડી ડિટેલમાં કરીશું, અને જો એમની ઓળખાણ આપું તો હું તમને એમ કહી શકું કે એ જે સર્જક છે, એક નાટ્ય લેખક છે, વિવેચક છે, લેખક છે, કવિ છે, પ્રવાસ વર્ણનના લેખક પણ છે. અને બેન, તમને જાણીને નવાઈ લાગશે કે 1901માં જન્મેલા આ સાહિત્યકારને 1936માં જ રણજીતરામ સુવર્ણ ચંદ્રક મળી ચૂક્યો હતો. 1962માં પદ્મશ્રી મળ્યો હતો. સાહિત્ય અકાદમીનો પુરસ્કાર એમને મળ્યો 1971માં, અને સાહિત્ય નાટ્ય અકાદમીની ફેલોશિપ મળી 1984માં.
0: કોણ છે આ સાહિત્યકાર?
1: બેન, તો આ સાહિત્યકારનું નામ હું તમને જણાવું, પણ એટલું કહું કે સુરતમાં આજે જન્મેલા સાહિત્યકાર હતા, એમનો સંબંધ આપણા આકાશવાણી સાથે પણ જોડાયેલો છે. અને હા, એમની હું વાત કરું અને એમનું એક ગીત
0: પણ હું ઓળખી ગઈ, પણ હું ઓળખી ગઈ એમને.
1: આપણે એ સાહિત્યકાર કોણ છે એ આપણે શ્રોતાઓને ઓળખવાનો એક ચાન્સ આપીએ, પણ આપણે એ વિશે આગળ વધીએ. પહેલા સાંભળીએ એક સરસ મજાનું ગીત મન્ના ડાયનાસોરમાં, અને પછી આપણે જે સવાલ કરો છો આપણે શબ્દ સાથે.

0: વણી લઈએ.
1: નંબર તો આપવો પડશે ને,
0: આપણે આપીએ પણ બેન સવાલ કરીએ ત્યારે આપીએ.
1: અત્યારે સવાલ પૂછ્યો ને, કોણ સાહિત્યકાર છે?
0: અચ્છા ચલો આપણે પૂછી લઈએ કે એ સાહિત્યકાર કોણ છે. હવે મિત્રો, જો તમે ઓળખી ગયા હો કે હું કયા સાહિત્યકારની વાત કરું છું, તો તમે મને ફોન કરીને જણાવી શકો છો. અમારો નંબર છે 4515 4134 અને 4515 4135.

0: हाँ, तो आजे बे साहित्यकारोने याद करवानो दिवस छे અને એમને સ્વરાંજલિ આપવાનો દિવસ છે, બરાબર ને?
1: બરાબર બેન.
0: પરંતુ સચિન, તારા કાર્યક્રમમાં હંમેશા હોય છે શબ્દ સાધના, તો શું આજના કાર્યક્રમમાં પણ શબ્દ સાધના છે ખરી?
1: યસ બેન, હોય જ. મારો કાર્યક્રમ હોય તો શબ્દ સાધના સેગમેન્ટ હું ચોક્કસ લાવવાનો હંમેશા પ્રયાસ કરતો રહું છું, જેથી કરીને થોડું ઘણું આપણે કંઈક સાહિત્યની સેવા કરી શકીએ.
0: તો પછી આજના શબ્દ સાધનામાં શું લઈને આવ્યો છે
1: બેન? તમને ખબર જ છે કે આપણે પેલું કહેવાય ને, નામ મે ક્યા રખા હૈ. તો જે વ્યક્તિની ઓળખાણ મેં કાર્યક્રમની શરૂઆતમાં આપી, એ વ્યક્તિ સાહિત્યકાર કોણ છે એ શ્રોતા મિત્રોએ આજે શબ્દ સાધના સેગમેન્ટમાં ઓળખવાનું છે. પણ હવે આપણે એ શબ્દ સાધના સેગમેન્ટમાં એ સાહિત્યકાર કોણ છે એનું નામ હું તમને જણાવી દઉં, પણ હું તમને એવું જણાવીશ એનું ટૂંકું નામ.
0: ઓહો, એટલે જેમ પેલું રપા, બકા ઠાકોર, કમા મુનશી, રવ દે.

0: સાઈ
1: બરાબર એ રીતે શાસ્ત્રી એટલે જે પ્રમાણે આપણે બેન ઘણી વાર શું થતું હોય કે વ્યક્તિના યા તો હુલામણું નામ જેમ કહેવાય જેમ તખલુસ હોય એ ફેમસ થતું હોય યા તો પછી ટૂંકું નામ હોય જેમ તમે કીધું રપા છે બક્કર ઠાકોર છે એ પ્રમાણે ટૂંકા નામ ફેમસ થતા હોય પણ એની પાછળ આપણે એમનું જે આખું નામ હોય એ કદાચ ભૂલી જતા હોય છે.
0: એટલે આપણે સરદાર પટેલ તરીકે ઓળખીએ પણ વલ્લભભાઈ સરદાર વલ્લભભાઈ પટેલ
1: બરાબર
0: બરાબર ને આ જ રીતે ને કંઈક
1: બરાબર આપણને ગાંધીજી નામ ખબર પણ મોહનદાસ કરમચંદ ગાંધી આખું નામ આપણે
0: યાદ
1: કરવું પડે બરાબર. તે પ્રમાણે જ્યાં સાહિત્યકાર છે એ સાહિત્યકારનું ટૂંકું નામ હું તમને જણાવી દઉં તો એ છે ચંચી મહેતા.
0: વાહ,
1: જેમની આજે પુણ્યતિથિ છે અને આપણે તેમની જ વાત કાર્યક્રમની શરૂઆતમાં કરી.
0: એમણે એક ગીત પણ લખ્યું છે ને?
1: જી, એ ગીત આપણે હવે સાંભળીશું. પણ શ્રોતા મિત્રોએ મને એ જણાવવું છે કે ચંચી મહેતાનું જે આખું નામ છે એ શું છે, અને એ માટે તમે અમને ફોન કરી શકો છો. અમારો નંબર છે 4515-4134 અને 4515-4135. હવે બેન, જે પ્રમાણે તમે કીધું કે ચંચી મહેતાનું એ ગીત આપણી પાસે છે તો આપણે એ ગીત સાંભળીએ જેમાં ગાયક સ્વર જે છે એ છે કાજલ કરીને એક ગાયક છે, કાજલ કેવલ રામાની અને આનંતી શાહનો. આવો માણીએ આ સરસ મજાનું ગીત.
0: આનતી નથી, અનતિશા છે.
1: અનતિશા, ઓકે.

0: आप सांभळी रह्या छो 100.1 एफएम गोल्ड खरा सोना कार्यक्रम छे गीत गुर्जरी। गीत गुर्जरी कार्यक्रम में आज आपनी साथे छे सचिन वजाणी अने तरुलता करोडिया। अने आपणे वातो करी रह्या हता चंची मेहतानी।
1: हाँ बेन, आपणे चंची मेहतानी वातो करी, पण चंची मेहतानी जो बीजी अलग वातो करूँ ने तो जे प्रमाणे मैं कार्यक्रम में कहूँ शुरुआत में कि तेओ सूरत में जन्म्या, पण तेमनुं जे प्राथमिक शिक्षण हतुं ए वडोदरामां थयुं अने त्यारबाद तेओ मुंबई आव्या अने अहींया तेमणे एल्फिन्स्टन कॉलेजमां पोतानुं ग्रेज्युएशन पूरुं कर्युं। आ उपरांत तेमणे बारडोली सत्याग्रहमां पण भाग लीधो, पछी संपादक तरीके तेमणे फरज बजावी, एक शिक्षक तरीके पण काम कर्युं। पण विशेष वात जे छे એ વાત છે કે 1938માં તેઓ આપણા આ જે સ્ટુડિયોમાં આપણે બેઠા છીએ આકાશવાણીના, એ આકાશવાણી મુંબઈમાં તેઓ જોડાયા અને ત્યારબાદ 1954માં તેઓ આકાશવાણી અમદાવાદના ડિરેક્ટર પણ બન્યા। જો કે ક્રિએટિવ જીવ હોવાને લીધે તેઓ સતત નાટ્ય પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા રહ્યા જ હતા અને આપણી બરોડાની જે એમએસ યુનિવર્સિટી છે ને, મહારાજી સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટી, એમાં બેન આજની તારીખમાં પણ થિયેટર એજ્યુકેશન ચાલે છે, જેમાં થિયેટર પરફોર્મિંગ આર્ટ્સ જે છે એમાં માસ્ટર્સ ડિગ્રી, એમાં ડિપ્લોમા કોર્સિસ બધા ચાલી રહ્યા છે। તો આ જે કોર્સ છે બધા થિયેટર પરફોર્મિંગ આર્ટ્સના, એ શરૂ કરાવનારા પણ આપણા ચંચી મહેતા જ હતા। અને બેન એ સિવાયની પણ જો એમએસ યુનિવર્સિટી અને ચંચી મહેતા સાથે જોડાયેલી વાત કહું તો એમએસ યુનિવર્સિટીનું એક ગીત છે, યુનિવર્સિટી સોંગ, એ દરેક યુનિવર્સિટીનું હોય છે, પણ એમએસ યુનિવર્સિટીનું જે સોંગ છે એ પણ ચંચી મહેતાએ જ તૈયાર કર્યું છે। અને જો તેમના નાટ્યગ્રંથોની વાત કરું તો નાટ્યગ્રંથો તો અપાર છે, 29 જેટલા નાટ્યગ્રંથો છે, જેમાં અખો છે, મૂંગી સ્ત્રી, અખો વરવહુ અને બીજા નાટકો, આગગાડી જે

0: ખૂબ જ નોંધનીય તેમનું કામકાજ ગણી શકાય એવું હતું, જેના માટે તેમને રણજીતરામ સુવર્ણ ચંદ્રક પણ મળ્યો છે આ આગગાડી માટે. એ ઉપરાંત રમકડાની દુકાન, નર્મદ, નાગાબાવા, પ્રેમના મોતી અને બીજા નાટકો, સીતા, શિખરીણી જેવા અનેક નાટ્યગ્રંથો તેમણે આપ્યા છે. અને એ ઉપરાંત નાટ્ય વિષયક વિવેચનોના ગ્રંથોની સંખ્યા પણ લગભગ 11 જેટલી છે. અને આ બધામાં નાટ્ય ગઠરિયા, જે 1970માં પ્રકાશિત થયો હતો, એ તેમનો સૌથી ફેમસ એવો પ્રકાશ ગ્રંથ છે. હમ બેન, આટલી બધી વાત કરી હોય આપણે ચંચી મહેતાની, તો શ્રોતાઓને આપણે એટલું તો પૂછી શકીએ ને કે ચંચી મહેતાનું આખું નામ શું છે? શું કહો છો બેન?
1: એકદમ બરાબર. અને અત્યાર સુધી ઘણા ફોન આવી પણ ચૂક્યા છે.
0: ઘણા બધા ફોન આવ્યા બેન, ઘણા બધા ફોન આવ્યા,
1: પણ જેમણે જવાબ નથી આપ્યો તેઓ ફોન ઉપાડે અને ફોન કરે.
0: બરાબર. અને એ માટે અમારો નંબર છે 4515-4134 અને 4515-4135.
1: પણ સચિન, જેમને પોતાના ફરમાઈશ ગીતો સાંભળવા હોય એમને પણ આપણે ફોન કરવો તો કેવું જોઈએ ને?
0: કાર્યક્રમ તમારો પણ છે, શ્રોતાઓનો જ છે આપણો તો કાર્યક્રમ. આપણે તો બસ નિમિત્ત માત્ર છે કે તેમની ફરમાઈશ અહીંથી પૂરી કરવાની આપણે કોશિશ કરીએ છીએ. તો બસ હમણાં જે ફરમાઈશ ગીત આવ્યું છે આપણે વગાડીએ, મનોહરદાસનો સ્વર છે અને આ સરસ મજાની ગઝલ આપસો માટે.

0: સચિન, આપણે બે સાહિત્યકારોની વાત કરી.
1: હા બેન.
0: પરંતુ સાહિત્યકાર ત્યારે થવાય જ્યારે આપણે ભણ્યા ગણ્યા હોય.
1: એ પણ સાચી વાત.
0: લખતા વાંચતા આવડતું હોય, બરાબર ને?
1: બરાબર.
0: એના માટે સ્કૂલમાં જવું પડે, કોલેજમાં જવું પડે, પરિણામમાં પાસ થવું પડે. અને હા, 12મા ધોરણનું પરિણામ ગુજરાત બોર્ડનું તો આજે જ આવવાનું છે, એટલે કદાચ આવી ગયું છે, બરાબર ને? અને મહારાષ્ટ્ર બોર્ડનું 2 મે એટલે 2 મે આવ્યું છે. હવે જ્યારે આ પરિણામ આવે ત્યારે વિદ્યાર્થીઓમાં જે લોકો પાસ થાય છે એ લોકોમાં ખુશીનું વાતાવરણ તો આવી જ જાય છે એ લોકોના કુટુંબમાં, પરંતુ સાથે સાથે એક ટેન્શન પણ આવે છે કે એડમિશન હવે ક્યાં લઈએ, કઈ કારકિર્દી નીવડીએ, કયો કોર્સ કરીએ. એટલે સચિન, મને એવું લાગે છે કે હવે કારકિર્દી, વ્યવસાય, પૈસા, એની સાથે શિક્ષણ ને લોકો જોતા થઈ ગયા છે. એટલે આગળ જતા તમે જે શિક્ષણ મેળવશો એ શિક્ષણથી તમને કેટલો પૈસો મળશે, કેટલું નામ મળશે, કેટલું ધન મળશે, એના પર ક્યાં એડમિશન લેવું એ નક્કી થતું હોય છે. તમને શું લાગે છે?
1: સાચી વાત છે બેન, 100% સાચી વાત છે. કારણ કે તમને પણ અનુભવ હશે એ વાતનો, અને મને પણ છે, એટલે કહું છું. કારણ કે જ્યારે આપણે SSC પાસ કરેલી ત્યારે આપણને એમ કહેવામાં આવતું કે ભાઈ હવે આગળ શું ભણવાના, કે આગળ શું ચોપડી લેશો, તો આપણને બસ 3 ઓપ્શન હતા આપણી પાસે, કે
0: આર્ટ્સ, કોમર્સ, સાયન્સ.
1: બસ, એટલે કાંઈ કામ ન હોય તો ભાઈ કોમર્સ લઈ લો ને બાપાનો.
0: એ પણ ટકા ઉપર આધારિત હતું.
1: હા હા, પણ બેન હવે જ્યાં કોઈ વ્યક્તિ 50% લાવે માર્ક તો ભયો ભયો થઈ જતો, ઓહો ખુશ થઈ ગયા,
0: કોમર્સમાં મળી જશે.
1: બસ આપણે લીલા લેર પછી.
0: હા, વધારે ટકા આવે એટલે સાયન્સ.
1: હા,
0: અને આર્ટ્સમાં તો ગમે તે ટકા આવે તો આપણે જઈ શકીએ,
1: બરાબર છે. અને આર્ટ્સમાં બેન એ સમયે તો બહુ ઓછા લોકો જતા, કારણ કે એમ વિચારવામાં આવતું નહીં કે ભાઈ આર્ટ્સમાંથી રૂપિયો ક્યાં ઊભો થશે. પણ જનજી મહેતાનું જો ઉદાહરણ આપણે એમની સામે મૂકીએ તો પછી શું કહેવા જેવું છે, જે વિશ્વ આખું ફર્યા છે, જેમણે આખી એક યુનિવર્સિટીમાં નાટ્યનું આખું ડિપાર્ટમેન્ટ ઊભું કરી આપ્યું, તો એ
0: અનેક ડિપ્લોમા કોર્સ પણ શરૂ કર્યા.
1: જી, તો પછી આર્ટ્સની ફિલ્ડમાં વસ્તુ એમાં લાગે બેન કે આર્ટ્સનું જે નોલેજ, જે જ્ઞાન લોકોને હોવું જોઈએ, ક્યાંક એ યોગ્ય રીતે નથી પહોંચ્યું, અને એના કારણે લોકો આર્ટ્સ તરફ ઓછા વળી રહ્યા છે. જોકે આજે ઘણી એવી ઇન્સ્ટિટ્યૂટ્સ છે, ઘણી એવી કોલેજો છે જે આર્ટ્સને પ્રેરિત કરી રહી છે, અને ઘણા લોકો એ તરફ વળી પણ રહ્યા છે.
0: પણ ફરી વાત ત્યાં જ આવીને અટકે છે કે શિક્ષણ વ્યવસાયની જેમ કે પૈસો, ધન, નામ કેટલું આપશે એના ઉપર આપણા ડિપ્લોમા કોર્સ આપણા અવલંબ રાખતા હોય છે.
1: હા, મેજોરિટી આજની તારીખમાં રાખે છે,
0: કારણ કે રોજગાર તો મળવો જોઈએ.
1: જી, એમાં પાછી મોંઘવારી જે પ્રમાણે વધી રહી છે એ પ્રમાણે તો આપણે દરેક સામાન્ય વ્યક્તિ એ જ વિચારતી હોય કે ભાઈ એવી જગ્યાએ ઇન્વેસ્ટ કરો, કારણ કે આજે ભણતરને પણ એક ઇન્વેસ્ટમેન્ટના રૂપમાં જોવામાં આવે છે કે આજે હું મારા છોકરાના કે છોકરીના ભણતર પછી એટલા રૂપિયા ઇન્વેસ્ટ કરું છું, તો કાલ સવારના એમાંથી કેટલા રૂપિયા ઊભા કરશે અને પોતે કેટલા સદ્ધર થશે, જ્યારે પહેલાં આવું નહોતું જોવામાં આવતું. એટલે દ્રષ્ટિકોણ બદલાયો છે લોકોનો, નો ડાઉટ. પણ અત્યારના બેન ઘણા એવા સેક્ટર વધ્યા છે, જે પ્રમાણે આપણે મેં વાત કરી કે પહેલાં આર્ટ્સ, કોમર્સ, સાયન્સ 3 જ હતા, પણ આજે દરેક અલગ અલગ સેક્ટરમાં નાની નાની ડિગ્રીના ડિપ્લોમા કોર્સીસ અને ફૂલ ક્રેશ કોર્સ પણ ચાલુ થયા છે, એની વાત આપણે કરીએ.
0: પણ સચિન, એની વાત કરીએ એ પહેલાં આપણે ગીત સંભળાવીએ.
1: હું એ જ કહેતો હતો કે આપણે બેન આગળ વધીએ, અને સ્મિતાબેન મહેતાની કાંદીવલીથી ફરમાઈશ આવે છે કે તેમને રફી સાહેબનું કોઈ પણ એક સરસ મજાનું ગીત દેવો સાંભળે, જે માહોલ બનાવી દે. તો બેન, સાંજનો 4 વાગ્યાનો સમય થવા આવ્યો છે, ચા પાણીનો પણ સમય થઈ રહ્યો છે. આપણે મોહમ્મદ રફી અને લતા મંગેશકરના સ્વરમાં આ સરસ મજાનું ગીત સાંભળીએ, અને આપણે પણ ચાની ચુસ્કી લઈ આવીએ. શું કહો છો?
0: ક્યા બાત, ચલો

0: અત્યારના જે ટ્રેન્ડ ચાલી રહ્યો છે એ પ્રમાણે સીબેન જુઓ, એક વસ્તુ છે કે ટ્રેન્ડ આજે છે કાલે નથી. જે પ્રમાણે આપણે જોઈએ છીએ કે કપડામાં જે ફેશન આજે ચાલે છે એ ફેશન બે દિવસ પછી નહીં હોય, એટલે આમાં દૂરંદેશી વધારે મહત્ત્વની છે કે ભવિષ્યમાં શું જરૂરત પડશે લોકોને વધારે. જેમ કે આપણે કહીએ કે કપડાની જે રોજગારની વસ્તુ છે એ ક્યારે બંધ નહીં થાય, કારણ કે વ્યક્તિને કપડાની જરૂરિયાત છે જ, ખાવા પીવાની વસ્તુ છે તો એ રહેવાની જ છે.
1: ખાવા પીવાની વસ્તુ રહેવાની છે, પરંતુ આજે મને એવું લાગતું હોય કે ઊંધિયુંનો હું બિઝનેસ કરું પણ કાલે ઊંધિયું રહી જ નહીં, ફ્યુઝન ફ્યુઝન ફ્યુઝન ફ્યુઝન કરતાં ઊંધિયાનું નામ જ બદલાઈ જાય.
0: બેન, નામ બદલાઈ જવું એ વસ્તુ શક્ય છે અને એ સ્વીકાર્ય પણ છે કે ચલો નામ બદલાઈ ગયું બરાબર, પણ ઊંધિયા બનાવવાની તમે ઉદાહરણ આપ્યું તો ઊંધિયું બનાવવાની સ્ટાઇલમાં તમે નવીનતા શું લાવો છો?
1: એટલે લોકોને રોજ નવીન જોઈએ છે અને રોજ નવીન ક્યાંથી લાવીએ?
0: એ જ તો બેન ક્રિએટિવિટી છે અને ત્યાં તો એઆઈ માર ખાઈ જાય છે, કારણ કે જે ક્રિએટિવિટી લાવવાનું કામ છે એ માણસનું મગજ કરી શકે છે. એઆઈ ને ટેકનોલોજી એ જ કામ કરશે જે તમે કહેશો, એટલે માણસ જોવા જઈએ તો માણસ.
1: પણ લોકો તો એવું કહી રહ્યા છે કે એઆઈ આવશે તો લોકોની નોકરી જતી રહેશે, લોકોના વ્યવસાય જતા રહેશે, અને તું કહી રહ્યો છે કે માણસનો મોટો, કારણ કે માણસ પાસે ક્રિએટિવિટી છે. તો આ બેમાં સાચું શું?
0: બેન, એ તો દરેકનો પોતપોતાનો દ્રષ્ટિકોણ છે, કારણ કે માણસે એઆઈ ટેકનોલોજી બનાવી છે, એઆઈ ટેકનોલોજી માણસ નથી બનાવ્યું. હા, દરેક વસ્તુની એક મર્યાદા હોય છે અને મર્યાદામાં કરેલું દરેક કામ યોગ્ય જ હોય છે. મર્યાદાની જો ઓળંગી જઈએ આપણે તો એ હાનિકારક થવાનું થવાનું જ છે. એટલે એ વ્યક્તિએ પોતે જાતે નક્કી કરવાનું છે કે એણે પોતાની મર્યાદા, પોતાના સીમાડા ક્યાં સુધી ખેંચવા છે અને ક્યાં સુધી પોતાને સીમિત રાખવો છે. બસ એટલું વસ્તુનું જો આપણે પોતે સભાનપણે પાલન કરીએ તો મને નથી લાગતું કે કોઈ વસ્તુની હાનિ આપણને આજે અથવા ભવિષ્યમાં પહોંચી શકે.
1: અચ્છા, તો એઆઈનો જમાનો તો આવી જ રહ્યો છે, તો એઆઈમાં મારે ડિપ્લોમા કરવો હોય તો મારે શું કરવું પડે?
0: બેન, એના માટે તમને કહું ને તો તમારે હવે તમે ટેકનોલોજીની વાત કરી તો હું તમને હેલ્થકેર સાથે એઆઈ ટેકનોલોજીને જોડીને કહું તો એના માટે તમે બીસીએનો કોર્સ આવે છે એ કરી શકો છો, બીએસસી ઇન ડેટા સાયન્સ તમે કરી શકો છો અથવા તો બીટેક કરી શકો છો. અને એ માટે ઘણી બધી જાણીતી ઇન્સ્ટિટ્યૂટ્સ આપણી છે જ ભારતમાં અને વિદેશોમાં પણ છે જ. અને એ માટે તમે હવે મને પૂછો કે એના માટે કેટલા ટકા જોઈએ, કારણ કે આપણા મન મગજમાં તો બહુ પહેલેથી ટેન્શન હોય ને કે યાર સાયન્સમાં જવું એટલે મારે 90% તો લાવવા જ પડશે, અથવા મને જો 89% પણ આવે તો હું એડમિશન નહીં લઈ શકું બરાબર. બેન,
1: 50% આવે તો મારે તો કોઈને કહેવું પણ નહીં કે ભાઈ મારા 50% આવે છે, લોકો શું કહે છે.
0: અને પાછા સાયન્સનું તો પછી સપનું ભૂલી જાઓ, સાયન્સનું પણ ન, પણ હવે દિવસો
1: ગયા,
0: હવે 50-75% પણ જો તમને આવ્યા હોય ને તો પણ તમે
1: એઆઈમાં એડમિશન
0: અને એઆઈના કોઈ કોર્સમાં એડમિશન લઈ શકો છો. અને સરકારી પણ ઘણી એવી કોલેજો છે જ્યાં તમને આ કોર્સિસ શીખવાડવામાં
1: આવે છે. ત્યાં કોમ્પિટિશન નથી?
0: ના, કોમ્પિટિશન નથી. હા, એટલું છે કે તમે કોઈ પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યૂટમાં જાઓ તો સ્વાભાવિક છે કે એની ફીસ વધારે હોવાની છે અને એની એન્ટ્રન્સ એક્ઝામ પણ અલગથી હોવાની છે જે તમારે ક્રેક કરવી જ પડશે અને ત્યાં તમે જઈ શકશો. એટલે એમાં એવું છે. અને બીજી રીતે બેન જોવા જઈએ તો એઆઈનો ઉપયોગ અને એઆઈની જે ડિગ્રી છે એ આજે લઈને ભવિષ્યમાં એનો ફાયદો એના માટે છે, કારણ કે એઆઈ હજી નવું નવું શરૂ થયું છે ભારતમાં. એક ડેટા પ્રમાણે એવું કહેવાય છે કે વિશ્વમાં 50 લોકો રહે છે અને એમાંથી કરોડો લોકો એઆઈ વિશે જાણે છે, અને 1 કરોડ લોકોમાંથી પણ માત્ર 1% વર્ગ એવો છે જે એઆઈનો ઉપયોગ કરે છે. અને એ જે 1% છે એ 1%નો પણ 1% વ્યક્તિ એવા લોકો છે જે એઆઈને ખરેખર ઇનડેપ્થ એટલે કે એના ઊંડાણમાં જઈને એઆઈને સમજે છે અને જાણે છે. એટલે બેન તમે જુઓ તો એનું માર્કેટ સાઇઝ ઘણું મોટું છે જે હજી સુધી એક્સપ્લોર નથી થયું, એટલે એમાં જવાની શક્યતા ઘણી વધારે છે અને એમાં સક્સેસ થવાના ગ્રોથ પણ વધારે છે.
1: પણ આ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો મેં ડિપ્લોમા તો કરી લીધો, પણ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં મેં હેલ્થ ડિપાર્ટમેન્ટમાં કર્યો અને પછી મને એવું લાગ્યું કે ના, મારે તો ફાઇનાન્સમાં કરવો જોઈતો હતો.
0: બેન, તો તમે ઘણા કન્ફ્યુઝ છો, તમને કોઈ સારા કન્સલ્ટન્ટની જરૂર છે.
1: મારે લાગે સચિલ જ કન્સલ્ટન્ટ છે એટલે હું સવાલો પૂછવા માંડી.
0: હા ચલો,
1: જવા દે જવા દે, હવે ગીત સંભળાવ, ગીત સંભળાવ. ઉષાબેન ખોના રાહ જોઈ રહ્યા છે.
0: ઉષાબેન ખોનાની ફરમાઇશનું ગીત આપણે સાંભળીએ, પણ આપણે પહેલા રમેશભાઈ
1: તે પૂછ્યો પ્રેમનો મર્મ,
0: એ આપણે સરસ મજાનું ગીત સાંભળીએ અને પછી આપણે બીજું ગીત સાંભળીએ.

0: સચિન, અત્યારે છે ને મારી એક ફ્રેન્ડની બ્રેઇન સર્જરી હતી અને હું ગઈ હોસ્પિટલમાં. રોબોટથી એની સર્જરી થઈ, બોલ, રોબોટિક સર્જરી
1: થાય ને બેન?
0: હા, એટલે રોબોટને બધી ઇન્સ્ટ્રક્શન આપી દીધી, રોબોટિક રીતે સરસ મજાની સર્જરી તરત થઈ ગઈ. અને ત્યાંથી પછી હું ગઈ હોટલમાં, કારણ કે ભૂખ તો લાગે ને, ભલે આપણે હોસ્પિટલમાં કોઈને મળવા જઈએ, હોટલમાં તો જવું પડે, ખાવા તો પડે. હા, તો હોટલમાં ગઈ તો રોબોટ ત્યાંય,
1: હા, ડિલિવરી કરવા
0: આવ્યો છે. હા, કઈ સમજાયું તે, હું તો જોવા જ લાગી કે આ ભાઈ વેઇટર આવે છે તો રોબોટ આવીને ઉભો રહી ગયો અને રોબોટે બધી સર્વિસ કરી,
1: બરાબર છે.
0: હા, પછી હું ગઈ પેમેન્ટ કરવા. અરે, લોચા પર લોચા થયા મારે તો.
1: કેમ?
0: એ તો કે કેમ કેશ લેતે નહીં
1: તો,
0: હમકો તો ડિજિટલ પેમેન્ટ ચાહીએ. હા, અને મારી પાસે ગૂગલ પે હતો નહીં.
1: તો પછી શું કર્યું?
0: પછી એક ભાઈ હતા, એ કે કેશ મેરે કો દે દો, મેં ઇનકો ઓનલાઈન પે કર દેતા હું. બોલ, આટલી બધી મૂંઝવણો, એટલે ડિજિટલ ડિજિટલ ડિજિટલ, તો આ ડિજિટલનો કોર્સ તો કરવો પડશે. હવે કયો કોર્સ કરું?
1: આમાં બેન, આ ડિજિટલની વાત તમે કરીને, પણ આ ડિજિટલ માર્કેટિંગનો એક કોર્સ આવે છે, એ અલગ છે.
0: એટલે મારે માર્કેટિંગ કરવાનું?
1: ના,
0: તો
1: માર્કેટિંગ એટલે જે તમે કીધું ને, એ તો તમને ડિજિટલ પ્રોબ્લેમ થઈ, કારણ કે એ ટેકનોલોજીથી તમે કદાચ અવગત નથી, એટલે તમને તકલીફ પડી ત્યાં, બરાબર. પણ આ રોબોટિક્સ આવે છે, એ બધું તો રેગ્યુલર છે હવે, કારણ કે ન માત્ર ભારતમાં પણ ફોરેનમાં પણ એવા કેટલાક રેસ્ટોરન્ટ્સ છે જ્યાં રોબોટ આવીને સર્વિસ કરે, રોબોટ આવીને તમારા ઓર્ડર લેશે, તમને ફૂડ ડિલિવર કરશે, અને પેમેન્ટ તો યુપીઆઈ ને બધું આપણે વાપરીએ છીએ, ઘણો ટાઈમ થઈ ગયો એના. પણ જે ડિજિટલ માર્કેટિંગની હું વાત કરું છું એ અલગ છે. ડિજિટલ માર્કેટિંગ એટલે કોઈ કંપનીને એના પ્રોડક્ટ ડિજિટલી પ્રમોટ કરવા હોય, સોશિયલ મીડિયા પર કરવા હોય કે વેબસાઇટ પર કરવા હોય, તો એ માટે ડિજિટલ માર્કેટિંગનો કોર્સ આવે છે, જે આજની તારીખમાં ઘણો સારો અને બહુ જ લોક યંગસ્ટર્સમાં, ખાસ કરીને જેન્ઝીમાં ઘણો પોપ્યુલર એવો કોર્સ છે.
0: કેટલા મહિના જાય આ કોર્સમાં?
1: બેન, ડિપેન્ડ છે. આ કોર્સ તમને વર્ષનો ડિપ્લોમા કોર્સ પણ અપાવે છે અને 3 વર્ષનો પણ એનો ફૂલ ક્રેશ કોર્સ પણ મળે છે ઘણી યુનિવર્સિટીમાં. અને આના માટે પણ તમારે કંઈ વધારે માર્ક્સની જરૂર નથી, ઉલટાનું આના માટે તો 45% પણ હશે ને તમારા, તો એ તમને એડમિશન

0: સરસ મળી જશે.
1: ઓ ભાઈ, 45% વાળાને એડમિશન આપે છે, ધન મળશે ને, નામ મળશે ને.
0: મેન આ ડિજિટલ છે, તમે એક વસ્તુ દૂરંદેશીથી જોશો તો તમને ખબર પડશે. આજે
1: 45% એડમિશન આપી રહ્યા છે ભાઈ.
0: બેન 45% એડમિશન આપી રહ્યા છે તો એ તો જુઓ કે જે વ્યક્તિને મેથ્સમાં ખબર ન પડતી હોય કે સાયન્સમાં તેનો રસ ન હોય, એટલે સપોઝ તેના માર્ક્સ ઓછા આવ્યા હોય, પણ એક ક્રિએટિવ માણસ હોય, એ બધી વસ્તુને સારી રીતે સમજતો હોય, ટેકનોલોજી જાણતો હોય, તો ડિજિટલી રૂપિયા પણ તો ઊભા કરી શકતો હોય ને. આજે પરસેવો પાડીને રૂપિયો ઊભો કરવા કરતાં સ્માર્ટ વર્ક કરીને ડિજિટલી રૂપિયા કમાવા વધારે સરળ છે, કારણ કે એમાં સ્ટ્રેટેજી પ્લાન કરે છે અને એવામાં આ ડિજિટલ માર્કેટિંગ તમને હેલ્પ કરે છે. અને એટલે તમારે 45% પણ હોય ને તો પણ તમને સારી એવી યુનિવર્સિટીમાં કે સારી એવી કોલેજોમાં એડમિશન મળી જાય છે. અને એવું નથી કે આ ડિજિટલ માર્કેટિંગનો ઉપયોગ માત્ર આ બધા ઇન્ડસ્ટ્રીઓમાં થાય છે. આપણે જોયું હશે કે ફિલ્મમાં પણ ઘણીવાર ફિલ્મ પ્રમોટ કરવા માટે માર્કેટિંગનો સારો ઉપયોગ કરવામાં આવે છે.
1: હવે તો દરેક જગ્યાએ માર્કેટિંગ, મારે પોતાનું પણ કરવું હોય તો એ માર્કેટિંગ કરવી પડે.
0: કોઈ પણ બ્રાન્ડ
1: હું આ કામ કરું છું તરત જ પોસ્ટ કરી દઉં.
0: હા, બસ તમારું માર્કેટિંગ થયું. પણ એવી રીતે આ તો વ્યક્તિ વ્યક્તિનું થયું, પણ કોઈ ઇન્ડિવિજ્યુઅલને વાત કરતા જો કોઈ કંપનીના દ્રષ્ટિકોણથી જોઈએ તો તેને એ માર્કેટિંગની પાછળ કરોડો રૂપિયા ખર્ચતી હોય છે, અને એ માટે તેને આવા ડિજિટલ માર્કેટરોની જરૂર પડતી હોય છે. અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પણ આપણે VFX જોઈએ છે, બધા ગ્રાફિક્સ જોઈએ છે, તો એ બધા માટે પણ આપણને લોકોની જરૂર પડતી હોય છે. ત્યાં પણ ડિજિટલ માર્કેટિંગના જે કોર્સ કરેલા લોકો હોય છે એની જરૂર પડતી હોય છે, અને ત્યાં તમને સારી એવી નોકરી અને સારી એવી કમાણી થઈ શકતી હોય છે.
1: તો આ ડિજિટલ માર્કેટિંગનો કોર્સ અને AI નો કોર્સ બંને કરું તો શું થાય?
0: ચાંદી જ ચાંદી થાય બેન.
1: શું વાત કરે?
0: હા,
1: ખરેખર
0: થાય ને, કેમ ન થાય.
1: હા, તો ચાલ આપણે બાજુબાજુમાં બંગલાઓ બાંધી લઈએ.
0: બાંધી લઈએ હાલો, પણ એને પહેલા આપણે ફરમાઈશ ગીત તો સાંભળીએ. ઉષાબેન ખોનાની ફરમાઈશનું ગીત રાહ જોઈ રહ્યું છે.
1: ઓહો, તારી આંખનો અફીણી.
0: યસ યસ,
1: સંભળાવી દઈએ.

0: સોના કાર્યક્રમ ગીત ગુર્જરી અને ગીત ગુર્જરીમાં ગીત ગુર્જરીનો સમય સમાપ્ત થવાની અણીએ છે. તો શબ્દ સાધનાનો જવાબ આપી દઈએ.
1: જી બેન, આપી દઈએ. સવાલ કર્યો હતો મેં કે ચંચી મહેતા જે આપણા સાહિત્યકાર છે તેમનું આખું નામ શું છે. તો ઘણા બધા શ્રોતા મિત્રોના ફોન આવ્યા, તેમના નામ લો એ પહેલાં હું તમને જવાબ જણાવી દઉં. એમનું નામ છે ચંદ્રવદન ચિમનલાલ મહેતા. અને જે શ્રોતાઓએ સાચા જવાબ આપ્યા છે તેમના નામ છે વિભાબેન ડુંબીવલીથી, ત્યારબાદ પ્રફુલભાઈ સુરતથી, મફતલભાઈ મલાડથી, ભરતભાઈ દાદરથી, ત્યારબાદ દક્ષાબેન બોરીવલીથી, અરુણભાઈ માંડવ્યા બોરીવલીથી, સ્મિતાબેન કાંદીવલીથી, બકુલેશભાઈ બોરીવલીથી, ઉષાબેન દાદરથી, રમેશભાઈ મલાડથી, નવીનભાઈ મલાડથી, નેહાબેન કાંદીવલીથી અને અન્ય શ્રોતાઓના પણ ફોન આવે છે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. હવે બેન, શબ્દસાના સેગમેન્ટ તો આપણે કહી દીધું.
0: અરે પણ સ્પોર્ટ્સ મેનેજમેન્ટ તો રહી ગયું.
1: મેં સ્પોર્ટ્સ મેનેજમેન્ટ પણ એવું જ છે, જે પ્રમાણે મેં તમે જાણો કે આજે તમને ખબર છે કે આઈપીએલ ચાલી રહી છે હમણાં, બરાબર. તો બધા જે ક્રિકેટરો હોય એ ક્રિકેટરોને પણ મેનેજ કરવા પડે ને, તેમની ટિકિટ બુક કરાવી, તેમને ફ્લાઇટમાં લઈ જવા, તેમને ઉતારો આપવો હોટલમાં, તો એ બધા માટે પણ કોર્સિસ આવે છે જેને સ્પોર્ટ્સ મેનેજમેન્ટના કોટામાં આપણે ગણી શકાય. એટલે કે સ્પોર્ટ્સ મેનેજમેન્ટ
0: એટલે આ પણ એક મહત્વનો કોર્સ છે. શ્રોતા મિત્રો નોંધી લેશો કે જે 12માનું પરિણામ આવ્યું છે અને જે કોઈ આ કોર્સ કરવા માંગતા હોય એ આ કોર્સમાં પણ જઈ શકે છે. પરંતુ સચિન હવે રજા લઈ લઈએ.
1: હવે રજા લઈએ, પણ બેન જતા જતા પહેલાં આપણે શ્રોતાઓને વચન તો કહી દઈએ કે આપણે ફરી પાછા મળીશું.
0: ચોક્કસ પાછા મળતા રહેશો.
1: અને હા, સાથે સાથે શબ્દ સાધના સેગમેન્ટ પણ આપણે માણતા રહીશું, જેમાં આપણી સાથે રહેશે નવા વિચારો, નવા શબ્દ, નવા ઉત્સાહ અને નવા વિષયો. પણ હમણાં કાર્યક્રમનું અંતિમ ગીત આપ સૌ માટે પુરુષોત્તમ ઉપાધ્યાયના સ્વરમાં રજૂ કરીએ છીએ. અને અમને એટલે કે મને તમારા દોસ્ત આર્ય સચિન વજાણીને અને
0: હું તરુલતા કરોડિયા
1: રજા આપશો. નમસ્કાર. બરાબર 4 વાગે આપ સાંભળી શકશો હિન્દીમાં સમાચાર અમારા દિલ્હી કેન્દ્રથી. ત્યાં સુધી માણતા રહો આ સરસ મજાનું ગીત.